0: 아르바이터 플레이보이 주스 사다범주 What is a girlfriend?
1: To be honest, 여러분 तपाईं मेरो पहिलो लभ नहुन सके पनि अन्तिम एन्ड फाइनल लभ तपाईं नै हो